તો સે સમાત ફરમા રહેશે સરાયકી પ્રોગ્રામ ઝોક માહિતી શામ દે 5:30 વજે ને હું દેશ પંજાબ પ્રોગ્રામ દી મજલિસ દા આગાઝ કરદી હાં.